0: 더라지
1: 답중해
0: 답조제죠
1: 터시들래 터시들래
0: 어찌 나 답조제봐 터시들래 쉬어가라벤
1: 답조제네 또 매바하니
0: 버림이
1: 에 개시키랑 쫙 쓰러지 답제
0: 어
1: 또 뒤자 초도들래 너구디 식주 빼고대 미스링 소리 차소나 아니 근데 지가
0: 아니 뱃사버다
1: 제 장가 답조제제 못없나 터시들래 아니
0: 버림이 견들어라
1: 로
0: 다 넘주 예셉날이야 셉네 망고 지용구도
1: 응
0: ती सम्मो दान्दा जोयोर बेल
1: तगरा रदा अनि ताछेना नमजु छोवे नगे नेजु मंगोशिला ननि के सम्मो दान्दा ला खेबा खरयमे देजि शेने खने दो
0: ओयो ओयो ओयो
1: इदा इदा इदा
0: तंगा थरा शोगा या तुस लाम दगा या थरिंग निमति खंजेस केगुना समजे समजे रचु
1: थरा शोगे ननि तुस लाम बदगा थिरि यांगा तेदांगा लंगजु दु सबे काबो सिबो छु
0: जुजोबजे शेगुना चिकते बिमेन Tōng kāngi nyema tiki tōng bata, yāng ārā kēshā samche simshibu tūki.
1: Ngē shē gō nāng lā, sō sō tōng kāngi nyema tiki tōng bata gā, lō kēnā nyema lē gō chūng, tōpshē yō mā rē, ōrtē kēnā yō mā rē, samchū ānē.
0: Nē nye chā gā nā chīmī, kōmo tē yā tūpā sēmē mā jā lāwa yīndi, sēmē zō zō gōr jōpshā, ngā kōng tū sēshē, kōmo tē shēshē rō rō shitāmbī, mō ngō gī tēshā.
1: Ngē chā gā nā chīn chē kōmo tē, tūpā zōng mā jā bā lāwa nī, kōmo tē zōng jōk zō jōpshā, ngē zōng tī kē pā lēn chē, kōmo Shushu zongsai ya marta, zongsai na tima shibu shogi chewe di pumu di kemwe riso.
0: Ine nye moti danche le gachi mi, langa pette moti gansha, ngane kondru merash bado chigita.
1: Nye moti danche le gachi mi ba, langa pette gansha, ine le sem ku yangu chewo re samche, sheji nye che gu deba yi ane.
0: Ale, langa ga dedu she karin nye na chamba yorbe.
1: Kera se a,
0: nye.